0: ਆਏ ਨੀ ਨੀ ਗੱਲ ਨੂੰ ਮਾਈ ਗਰਮੀ ਦੀ
1: ਟਪੜਾ ਢਿੱਲਾ ਢਿੱਲਾ ਸੁੱਤੀ ਟਪੜਾ ਪਹਿਨਾ
0: ਆ ਜਾ
1: ਹੋਰ ਸਾਥੋ ਛਾ ਸ਼ਰਾਬੜੀ ਯਾ ਪਾਣੀ ਆਣੀ ਪੀਰ ਚਾਲ ਨੂੰ
0: ਆ ਸਹੀਏ
1: ਮਾਤਾ ਪਰ ਟਪੜਾ ਬੰਜੜ ਰਾਤ ਨੂੰ ਚਸ਼ਮਾ ਲੜੇੜ ਰਾਤ ਨੂੰ ਟਾਲ
0: ਓ ਹੋ ਇਹ ਜੋ ਰਾਗੋ ਜਣ ਜਾਰੀ ਲੂ ਬਜਣੋ ਪੜੇ
1: ਸਹੀ ਬਾਤ ਹੈ
0: ਅਬ ਦੇਖ ਬੇਟਾ ਪੇਰ ਪਾਪੀ ਪੇਟ ਕਾ ਸ਼ਵਾਲ ਜੀ ਨਾ ਧਾੜੀ ਮਾ ਜਾਣੂ ਪੜੀ
1: ਜਾਵੇ ਤੋ ਆਪ ਸਾਵਧਾਨੀ ਰਾਤੋ ਜੀ
0: ਆ ਜਾਣੂ ਪੜੇ ਜੋ ਵੀ ਠੰਡੇ ਕੰਮ ਕਰ ਲੋ ਦੋ ਵਾਰੀ ਛੁੱਟੀ ਕਰ ਲੋ
1: ਹਾਂ ਪਾਸੇ ਸ਼ਾਮ ਤੋ ਜਾਤਾ ਰਿਓ
0: ਆ ਅੱਜ ਬਾਤ ਜੀ ਬੇਟਾ ਐ ਬਣ ਦੇਖ ਬੇਟਾ ਦੇਖੇ ਦੂਏ ਜੀ ਕੀ ਅਬ ਜੇ ਜਿਲੇ ਰਾਮ ਜੀ ਕਹਵੇ ਕਿ ਭਈ ਕਿ ਗਰਮੀ ਹੋਵੇ ਜੇ ਨਹੀਂ ਬਚ ਬਰਸਾਤ ਹੋਵੇ
1: ਬਰਸਾਤ ਤੋ ਹੋਵੇ ਪਰ ਟਾਟਾ ਏਟ ਬਾਟ ਆਦਮੀ ਆਪਾਂ ਧਿਆਨ ਰੱਖ ਲਿਆ ਐ ਜੀ ਜੀ ਨਾ ਵਰਤੀਆਂ ਧਿਆਨ ਰੱਖੇ
0: ਐ ਵੀ ਰਾਜੀ ਰਾਮ ਜੀ ਕਰੀ ਰਾਮ ਜੀ ਸਭ
1: ਹਾਂ ਆਪਾਂ ਨੇ ਧਿਆਨ ਰੱਖ ਨੂੰ ਬੇਟਾ ਪਾਣੀ
0: ਆ ਸਹੀ ਹੈ ਬੇਟਾ
1: ਲੈਣਾ ਦੀ ਵਿਵਸਥਾ ਕਰਨੀ ਚਾਹੀਏ
0: ਹਾਂ ਐ ਜੋ ਸਭ ਨੇ ਆਜ ਜੋੜ ਕੇ ਉਹਨੇ ਗਰਮੀ ਦਾ ਬਚਾਉ ਕਰੋ ਔਰ ਜੀ ਜੀ ਕੋ ਘਰੂ ਨੀਕਲੋ ਜਿਨ ਥੋੜੋ ਹੀਰਾ ਉਹਨੂੰ ਕਰ ਨੀਕਲੋ ਬੇਟਾ
1: ਹਾਂ ਪੇਟ ਭਰੇੜਾ ਰਹਿਣੋ ਪਾਣੀ ਆਣੇ ਕੀ ਵਿਵਸਥਾ ਰਾਟਣੀ
0: ਹਾਂ ਕਹਿੰਦੀ ਕਹਿੰਦੀ ਪਾਣੀ ਰਾਖੋ ਏ ਗੜੀ ਪਾਣੀ ਪੀਂ ਤਾਰੋ ਏ ਮਾਦੇ ਮਾਦੇ ਕੀ ਅੰਗੋ ਚ ਰਾਖੋ
1: ਸਹੀ ਬਾਤ ਔਰ ਬੜਾ ਬੁੱਢਾ ਕੋ ਵੀ ਧਿਆਨ ਰੱਖੋ
0: ਆ ਸਹੀ ਮਾਰ ਬੇਟਾ ਏ ਦੋ ਹੀ ਬਚਾਵੇ ਬੀਰਾ ਬਚਾਵੇ ਉਪਚਾਰੇ
1: ਸਹੀ ਬਾਤ ਹੈ
0: ਏ ਸਹੀ ਬਾਤ ਕੀ ਕੋਨ ਕੋ ਫੋਨ ਕਰੇ ਬਿਨ ਬਿਨ ਲਾ ਬਜੇ
1: ਹਲੋ ਸਾ
0: નામ ઊંચા કરો મારે બેચારી એ તુમારી મમ્મી પાપા કઈ કરતે એ ગરમી કેસી કે ગાંવ કાની
2: ગરમી હે ગરમી તો
0: એ લુ જાલે થોડું ધ્યાન રાખી છાજે રાબડી એ કાંદો એ દઈએ જીમ તો રહી છે
2: આવો
0: એ ઝીણો એ કઈ ઘરે ઠારે
2: હા એ ની બેસ કો
0: આ જો દૂધ પીએ છાજ પીએ જો
2: હા પીઉં
0: આવો જો કી પાજે એ ઢગલું રી
1: હા ટાટા
0: એ ગઈ ટાટા ટાટા કરી જો ખૂણા બેઠ્યો મારા બેટા ગુલબીન નીચે રેખ દોડા ભાઈ નો ફોન નહીં હટાવડી કરી જાઉં તા તું જે અરે રામ રામ એ ભાઈ કો બોલો હેલો
1: હેલો
2: હેલો
1: રામ રામ તરુ રામ રામ
2: રામ રામ રામ રામ
1: આ ગુલપે થાઓ ટોન થાઓ તે
2: ગુલપે તો થઈ કો
1: આ થે ટોન થાઓ તે પછી ઠંડી ઠંડી ચોટી લાટે ની પછી
2: નહીં દેખો મે તો ખાલા
1: આ તો છુટ્યો ચાલે જાંતે
2: આંગરી મે છુટે
1: આ નંદી રે ઠંડી હતી
2: ઠંડીયા
1: મે તો જાઉં હવે થોડા દિન બાદ મે જાઉં આ કઈ સુનાવ જાન પ્રોગ્રામ મે
2: મે ઘરે આવો મારે દે
3: મેરા નામ વિરેન્દ્ર ખજવાના ગામ સે બોલ રહા હું
0: ઓ હો વિરેન્દ્ર ખજવાના મે કોઈ કરી તું
3: બડાઈ કરું
0: હે કીધી પડે મારે બીજા
3: નહીં તમે
0: નામ ઊંચા કરો મારે બિચારી એ ભાઈ રે
3: હા
0: એ ગરમી કીધી કે ગાંવ કાની રે
3: ઠીક હે
0: તું લુ મે બારે તો કોણ ફીરે
3: કોણ નીકળો
0: હા જોગી બાજી બેઠા રે જાજે રાબડી એ કાંદો એ તો રેણો એ જગલું રે
1: હા ટાટા
0: એ ભાઈ કા ફોન હે આ તુમસે બાત કરને ચાહતા જીને નોલેજ મે બાત બોલો બોલો હેલો
1: હેલો
3: રામ રામ
1: રામ રામ વિરેન્દ્ર ભાઈ રામ રામ
3: હા કઈ કરે ઢગલિયા
1: હા બાત હું મે ઠેલું ઠેલું
3: અને કાકી કઈ કરે
1: તાટી તો બહાર ના મે જાઉં સાત આઠ નાંદેરે જાઉં આવે મે દો તીન દિન આમે મે પહેલે મે બતાઉં આવે ને મારો માઈ ને બી ટકલ્યા
0: આવો વેરી ગુડ થેન્ક યુ ભાઈ ને પૂછ પોગા મે કઈ પૂછા
3: મે ઘરે આવો મારે દેશ
0: એ ભાઈ કઈ કેવી
1: ભાઈ કે મે ઘરે આવો મારે દેશ
0: એ તો જાઉં તમારી બીજા
1: હા ચાય

0: જમીશ જોડ્યો ઊંધી રે કે ઢગલો.
1: હા ટાટા.
0: એ ભાઈ જે નવી પડતા હું મેને પૂજા કે કીડી માગશીર ગીતાઓ કહેતા છાઈશ
1: ચમળી સોટી ચમળી.
0: અરે રામ રામ રામ રામ. એ તુમ દોની હાર કે હમ બી તમે ગઈ.
1: હા બતાવો બતાવો જલ્દી બતાવો.
0: એ પૂછારી.
2: હા.
0: એ જાઈશ કોની હોય જતીશ હોય.
1: રેત
2: બોલે થારો નામ.

0: काका पगा लगो।
1: ए जीवदारो राम जी ढांगी लांबी उम्र घरे आप रो न्याऊ भिजो खोखी नी
0: मारवार से मुंडो मंजू बोलो।
1: ओ हो मंजू भाई यो।
0: हाँ
1: ए मुंडो में कोई करो
0: ए फंड फड़न जावा।
1: ओ हो ए भाई।
0: हाँ
1: ए गर्मी गणी ए थोड़ी हाव जाती राख जी लू जाग जे लियो।
0: हाँ मंजू
1: દાદાગીરી કરી
0: કોણ કરે
1: હજું કરતી ઓલા
0: કોણ કરો ભાઈ
1: અરે ભણે બાણકી કઈ કરી ભાઈ
0: ભણે બાણકી એ તો મારે રાજકોટ જીવડો એમ એક હતી કામ કરે નાગોર નું
1: અરે વાહ મારી બેચા એ ભાઈ
0: હા
1: એ એક સવાલ કો જવાબ કરી ની
0: હા બતાવ એ કાકાજી આ તને બતાવ
1: એ લુગયા નાગ કીશો બિંદાવે ડાવો બિંદાવે કે જીવનો
0: ડાવો
1: એ જગલુ રે
2: હા તાતા
1: એ ભાઈ ધારે કોની મને તું આવ આવ ભાઈ ને બોલે લો
2: હેલો
0: ડગલુ ભાઈ રામ રામ
2: રામ રામ પટેલ આટુ મંજુ ભાઈ
0: ભગવાન ખુશ રાત રાખો તારી કમે દેવતા ને
2: આ તાન સુણાવ તાન પ્રોગ્રામ મે
0: ડિગ્યો થારો ડિગ્યો
1: ડગલુ રે
2: હા તાતા
1: એ ભાઈ કઈ કે રે
2: અડી ડો થારો દડી આ રે
1: આજુ ગીત લઉં ને
2: અચ્છા હે